0: સાંસદગણ, મહાપૌર શ્રી, વિધાયકશ્રીઓ, અધિકારીગણ, ઉપસ્થિત મહાનુભાવો એમ ભાઈઓ અને બહેનો, પ્યારે બચ્ચો, મીડિયા કે મિત્રો, ભારત કી પહેચાન કો વિશ્વ મંચ પર ઊંચાઈ પર કરને વાલે હમારે મહાન ધરોહર યોગ કે 12વે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે ઉત્સવ મેં માન્ય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કા ઉપસ્થિત સે મધ્ય પ્રદેશ કા જન જન પ્રસન્ન ઓર આનંદિત હૈ. માન્ય દ્રૌપદી મુર્મુજી કા પ્રદેશવાસીઓ કી ઓર સે શ્રદ્ધાપૂર્વક હાર્દિક સ્વાગત કરતા હું. મેરા માનના હૈ કે યોગ કેવલ શરીર કો સ્વસ્થ રખને કા સાધન નહીં હૈ, બલ્કિ યે જીવન કો સંતુલિત, સાર્થક ઓર આનંદમય મનાને કી સરળ જીવન પદ્ધતિ હૈ. હમારી જ્ઞાન પરંપરાને હજારો વર્ષ પૂર્વ યોગ કે રૂપ મેં સ્વસ્થ જીવન કા જો માર્ગ દિખાયા થા, આજ પૂરી દુનિયા ઉસે અપના રહી હૈ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી માન્યતા ભારત કી પ્રચાર પરંપરા કે વૈશ્વિક સમાન કા પ્રતીક હૈ. ઇસ અવસર પર ભારત કી ગૌરવશાળી યોગ પરંપરા કો દુનિયા મેં માન્યતા ઓર સન્માન દિલાને મેં શ્રી નરેન્દ્ર મોદીજી કે દૂરંદર્શી નેતૃત્વ, વૈશ્વિક દ્રષ્ટિ ઓર અટૂટ પ્રતિબદ્ધતા કે પ્રતિ આભાર વ્યક્ત કરના હમ સભી કા કર્તવ્ય હૈ. હમ સભી જાણતે હૈ કે હર વ્યક્તિ કે જીવન કા ક્રમ બચપન, યુવાવસ્થા ઓર વૃદ્ધાવસ્થા હૈ. ખુશહાલ રહે ઇસકે લીએ હમારે તન ઓર મન કા સ્વસ્થ રહેના જરૂરી હૈ. પ્રાણાયામ સે માધ્યમ કે હમ કેવલ સાંસ નહીં લેતે, બલ્કિ નઈ ઉર્જા, નયા ઉત્સાહ ઓર સકારાત્મક સોચ કા ભી અપનાતે હૈ. ધ્યાન હમે અપને ભીતર ઝાંકને કા અવસર દેતા હૈ તથા મન કી ચંચલતા કો શાંત કર આંતરિક શક્તિ પ્રદાન કરતા હૈ. પ્રતિદિન કેવલ 20-30 મિનિટ કા યોગ અભ્યાસ, પ્રાણાયામ ઓર ધ્યાન હમારે જીવન મેં પ્રભાવી ઓર સકારાત્મક પરિવર્તન લાને કા સબસે સરળ રાસ્તા હૈ. આજ માન્ય રાષ્ટ્રપતિ મહોદય કી ગરિમામય ઉપસ્થિતિ મેં હમ સભી યે સંકલ્પ કરે કે યોગ કો કેવલ એક દિવસ કે આયોજન તક સીમિત નહીં રખેંગે. યોગ કો જીવનભર સ્વસ્થ રહેને, માનસિક સંતુલન બનાવી રખને ઓર આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરને કા માધ્યમ બનાકર અપની દૈનિક દિનચર્યા મેં સામિલ કરેંગે. આઈએ કહે સ્વસ્થ તન, પ્રસન્ન મન, યોગ બને જીવન કા ધન, યહી વિકસિત ઓર સ્વસ્થ ભારત કા પથ હૈ. મેં મહામહી રાષ્ટ્રપતિ મહોદય કા બહોત બહોત આભાર માનતે હુએ મેં મેરી વાત પૂરી કરતા હું. આભાર. ભારત માતા કી જય.
1: રાજપાલ મહોદયજી, આજ યોગ કે ઇસ દિવ્ય બેલા મેં જબ સંપૂર્ણ વાતાવરણ સ્વાસ્થ્ય સાધના ઓર સકારાત્મક ઉર્જા સે અનુપ્રાણિત હૈ, તબ હમ સભી કે લીએ સૌભાગ્ય કા વિષય હૈ હમે માનનીય રાષ્ટ્રપતિ મહોદયજી કા સાનિધ્ય પ્રાપ્ત હો રહા હૈ. મેં કરબદ્ધ નિવેદન કરતી હું ભારત કી માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સે કે આપ અપને અમૂલ્ય માર્ગદર્શન ઓર આશીષપૂર્ણ ઉદ્બોધન સે હમ સભી કો અનુગ્રહિત કરે.
2: 12વીં યોગ શિબિર કી ઉપસ્થિતિ મેં મંચ પે બિરાજમાન મધ્ય પ્રદેશ કે રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલજી, મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવજી સામને બેઠે હુએ, સરકાર મેં સામિલ સભી મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, છાત્ર છાત્રાગણ, અધિકારીગણ, સભી કો ઇસ અવસર પર બહુત બહુત બધાઈ. જબલપુર કો વિશેષ પહેચાન દેને વાલે માં નર્મદા કી પાવન ધરતી પર આપ સબકે બીચ ઉપસ્થિત હોકર મુજે હાર્દિક પ્રસન્નતા હો રહી. મેં દેશ વિદેશ મેં સક્રિય સભી યોગ સાધકો કો